કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ દી इसी तरह जीवन आशावादी है जीवे आशा मरे मेरा साईं दे प्यार विच ए भी किसे अगमी आस विच बैठा है अमृत वेले जुड़े है।

ના ખાલી ના રહે. સારે માલક દે દર પે હાજી અલગ. બાબાજી વચન કર દે સન કે રા ગુરુ નાનક દે દર ખાલી ચલા જાયગા સારા ખાલી રહેગા. કરો સારે હાજી અલગ. કીર્તન હો રે કીર્તન દે પ્યાર વાળે કીર્તન રિકોર્ડ કર રહે. ટેપા લગી કુછ બુદ્ધિ અનુસાર જો સેવક બોલી જાંદા ઓ રિકોર્ડ હોઈ જાય. એ તાં છોટી ટેપ હૈ. ગુરુ નાનક પાતશાહ દે દરબાર ઇતની વડી સારી ટેપ લગી હોઈ હૈ. જો ભી ગુરુ કુમારી ભાઈ ઇતે આઉંદા હૈ જિસ પાઉનાર આઉંદા હૈ ઓ રિકોર્ડ હોયા જાંદા હૈ.

ભક્તો નું 500 રૂપિયા મળશે. મહારાજ હુકુમ કરો, હજુર કઈ લગે સાડા ગુમાસ્તા રહેતા હૈ ગંગારામ શેઠ દિલ્હી, ઓદે ના દી 500 દી હુંડી કર દે ને જા કે ઓથું લે લે. બ્રાહ્મણ ને કહ્યા સત, હુંડી લે કે તુર પયા દિલ્હી પહોંચ્યા. પૂછદા પછાંદા શેઠ ગંગારામ અગે કી સિલસિલા, ઉસે તરહ દરબાર ખડતા થે. અંદર મુનિ ભૈયા લે કે બેઠ્યા વડે સારે ગદ્દે ઉતે. શેઠ ગંગારામ બડે ટોર નાળ બેઠા હોય, લેણ દેણ હો રહી. બ્રાહ્મણ અંદર જાણ લગા, દરબાર ને રોક્યા, ખેર જા, કોઈ મંગતા હે? કહેણ લગા, મંગતા નહીં. અંદર ક્યું જાણે? શેઠ નું મિલના ક્યું? મેરે કોલ હુંડી. દરબાર ને પંડિત દે મુંહ વાલ વેખ્યા, કહેણ લગા ઠેર. અંદર ગયા ગંગારામ નું જાકે કહ્યા, મહારાજ એ ગરીબડા જે આદમી હૈ તેઓ તુહાનું મિલના ચાહેદા, તે નાળ કહેદા ભી મેરે કોલ હુંડી ભી. ગંગારામ ને સુણ્યા મથે તે ત્યોડી પા લઈ. દરબાર નું ક્યાં અંદર ભેજ દે. બ્રાહ્મણ અંદર ચલા ગયે. આ ભાઈ કીધા હે બ્રાહ્મણ ને 500 રૂપિયા દી હુંડી કેને કીધી હે? બ્રાહ્મણ ને કહ્યા, ધન ગુરુ અમરદાસ પાતશાહજી ને કીધી તેરે ના. સોચ સોચ કે બ્રાહ્મણ વાર વેખ કે કહેતા, કેડા અમરદાસ? આખો શ્રી વાહેગુરુ કેડા? બ્રાહ્મણ ને કહ્યા, ગંગારામ અમરદાસ નહીં, કહો ધન ગુરુ અમરદાસ પાતશાહ. હા હા બુડા અમરદાસ, આખો શ્રી વાહે. એક મોડ હૈ પ્યારી સાહસંગ, જિંદગી ની અંદર આવતા હૈ જીથે આકે ઇન્સાન કઈ વેરી દાંત પ્યારી. એસ મોડ વાસ્તે હી, ક્યોંકિ આવદી એસ વાસ્તે હી કિસે મહાપુરુષ ની સંગત ની લોડ હૈ, નહીં તો આદમી વડે વડે ફેલ હો જાંદે. એસ સર્પની તે કૌન હૈ બલિયા, જિન બ્રહ્મા વિષ્ણુ મહાવીર. અરે છલ તો કોણ બચદા? ત્રય ગુણ મોહ્યા, મોહ્યા આકાશ, હમ સદગુણ રાખે દેકર. બ્રાહ્મણ ને કહે, તન ગુરુ અમરદાસ. ગંગારામ આપણે મુનિમા વાલ તક દે તે કહેના, ભાઈ વેખો કોઈ અમરદાસ દા લેણ દેણ આપણે નાલ હૈ કોઈ ખાતા? મુનિમા ને સારિયા ગઈયા ફોલ કે સિર ફેરે, કહ્યા શેઠજી અમરદાસ દા કોઈ ખાતા નહીં. ઓ ભી કોઈ વૈયા જિન્હ ગુરુ દા ખાતા કોઈ નહીં. આખો શ્રી ભાઈ ઓ વૈયા અધૂરિયા, ઓ ખાતે સંપૂર્ણ નહીં હન જિન્હ પૂરે ગુરુ દા ખાતા નહીં. ગંગારામ બડી આકડ ના, દેખો જી કેસે લોગ ના કોઈ લે ના કોઈ દે, એવે પૈસો દી હુંડી. બ્રાહ્મણ ને કહ્યો, ગંગારામ ગુરુ દી બક્ષિશ નું ભૂલ ગઈ, આજ એડા આકડ કે ભ્યા બોલદે, મેં આપ તેરું તકિયા હૈ ગુરુ દે લંગર, તું જૂઠે પાડે માઈ દા. અરે માયા દે ચલકારે વિચ કૃષ્ણ વિચ તું ગુરુ નું ભૂલ ગઈ. કહેણ લગા, હે તો ગુરુ, પર ગુરુ દા કામ એ થોડા ની હુંડીયા ભેજ દેણી હૈ. આજ 500 ભર દિતા, કલ 1000 ની હુંડી ભેજ દેવે. હું મેં માયા જાયા થોડી કરની હૈ. આખો શ્રી ભાઈ, પર ઉસ નું પતા નહીં સી કે જાયા માયા તો ઓ હુંડી હૈ જેડી બુરે પાસે લગે, શરાબા કબાબા ચ લગતી, ભેડે કમ્મા ચ લગતી હૈ. જેડી ગુરુ નાનક મેં લેખે લગ રહી હૈ, તો સફલ હો રહી. ગુસાઈ તુલસીદાસ જી ને લિખ્યા હૈ ના, માયા હૈ તો ભાત કી દઉ ચલાવે રહા, એક લે જાવે નર્ક કો એક સ્વર્ગ લે જાવે. બુરે પાસે લાવ નરકા ના બુઆ ખોલ દી હૈ, ગુરુ નાનક ને લેખે લાવ ગુરુ નાનક નાલ જોડ દેતી. બાબાજી વચન કર દે સર, પર આજકલ બાબે વાલ કિસે વિરલે દી લગતી હૈ, બાબર વાલ બહુ તેજ દી લગતી. લાખ રૂપિયા ટેક્સ તો દે દેવાંગે, પર જે બાબે વાલ લાડી હવે તજી 1000 રૂપિયા લે. આખો શ્રી હોય પર નહીં. બાબાજી વચન કર દે સર, માયા મિલ જાણી કોઈ વડી ચીજ, માયા મિલ જાણી એ કોઈ વડી ચીજ નહીં, પર માયા નું ગુરુ દે લેખે લાણા હૈ. ગુરુ દી બક કિસે ભાગા વાળે ભી લગતી, પર માયા લગતી જરૂર. અજ્ઞાની પુરુષ એનું સામ સામ કે રખદા હૈ, પર જિસ તરહ પાણી ચલતા રહેતા હૈ કિસે તરહ માયા ભી ચલતી. એક પાસે બન લોગે પાણી દૂજે પાસે ચલેગા, ત્રીજે પાસે. ઇસે તરહ જે કોઈ આદમી ચંગે પાસે માયા નું નહીં લાવેગા, તા બાબાજી વચન કર દે સન, ફિર ડાક્ટર લે જાણ ગયા. આખો શ્રી એને તો ચલ નહીં, એસે રોગ લગ જાંદે જિના દા ના સુણ કે શરીર કો. બાબાજી વચન કર દે સન, વકીલ લે જાણ ગઈ, મુકદમા પે ગયા, બસ ચોર ચુકે લે જાણ. પર પાગણ વાળે ગુરસિખ જો ગુરુ નાનક ની દીતી હોય રાત, ગુરુ નાનક દે દેખ માયા માડી નહીં. એ સારા ડંબર માયા માયા દઈ હૈ, જો ગુરુમુખ પરિવાર તે બાબાજી ને મહાન બક્ષી કીધી, પર આ જોગ બક્ષી હૈ, પર એ માયા ગુરુ ના જાય. પર કઈ

0: ત્યારે ધન ગુરુ નાની પાઠશાળી ખીડી ફુલવાડી સર્વતમાઈ સાઈ આ ધન હો દૂર લેણે તો ચાલ કે હંસ ઉડારી અમાર કે સત્સંગ રૂપી માન સરોવર જુડકે આટો દાત સુખી ભી પ્રાપ્ત કીતી હૈ જો તીજે ગુરુ નાનક ને ગંગારામ નું બખ્શી હૈ તો આવો ઇસ દાંત નું સંભાળીએ માલક દિયા દાંતા પ્રાપ્ત કરકે તે શ્વાસ શ્વાસ જપીએ સતનામ બાણી નાલ જુડીએ સદગુરુ ને શુકરાને ભી જુડીએ એદા ફલ જીવન સફલા ફિર સાડા એ લોક સુખીએ લોક સુરેલે નાનક સાહેબ સાથે મેલે બાબાજી ને બખ્શીશ ગુરમુખ પરિવાર તે કીતી મહાન જગ આરંભ બાણી દે સોમે ચાલ રહે હન અમૃત કીર્તન દે ભોજન સદગુરુ ની બખ્શીશ.
1: You are listening to SeekNet Yo, broadcasting live Gurbani Kirtan 24 hours a day from around the world.

લક્ષુરત નું સંગ્રામ રણ મેં છૂટે પરાણ લક્ષુરતી લજ્ઞાન ધ્યાન પડ્યે પર પ્રણ જન કરતે કરના કિયા લિખ્યા આમ જાણ